0: 신주 최기 예부처 땅의 보문아 미유기 세다다 차도는 세부 로고 마세 소고 퇴부시야 미세데 토진시 나 미유를 쪼마와버지
1: 라할라스 발라바 춤마타가 도가 테나가 짱아 기나 슈바가나 마포모 나사갈라 아치다 아신지가 예부 알라가니 은지가나 마카부가나 마겨와 lamna jiba ga du ngai ga na mami ng la ga na ma phak cho chere se ba ga na mal hal az ba na man na ko dik ja ga na man nya wa a chi e ba ga na ma tu dik ja tu wa ga na ma tho ja pa wa yi im ba ga na mal hal az ba na man na chi shin ji ga na ma chim la a chu e ba ga na ma tu chhe ba ga mi tha ga na bu du yi lu sa me wen ja po mo rang la ka bu ki we ti u re tar pu na ku dik be ti u re ni le mi du be mi yu tu lo ne su ning ba nam shi zui di 담배 하줄라 떼네 떼로 최대 맛이 제디 좋투 까칠 기지.